0: IKEA presents
1: ভাগ্যের হেনায়।
2: ગાડીંગ હેંદુનું હાથે જઈ અડો સમતે ગેંદવણી દ્વિહ રાજ્ય કે અડો